0: વન્ને પાપા આવીશી,
1: વન્ને પાપા આવીશી,
0: શિયાળ મોસંબી લાવીશી,
1: શિયાળ મોસંબી લાવીશી,
0: પોલીસ કી ચડ્ડી પટ્ટી,
1: પોલીસ કી ચડ્ડી પટ્ટી,
0: પોલીસ બેટા રો ને,
1: પોલીસ બેટા રો ને,
0: રોતે રોતે રાત પડી ગઈ,
1: રોતે રોતે રાત પડી,
0: ઘર પે જાકર માર પડી,
2: લેટ છે ઘર મે જાના નહીં ચાહીએ, જ્યાદા લેટ કરેંગે તો માર પડેગા, હે ના? કોઈ ભી હો, પોલીસ હો ચાહે બચ્ચા હો, હે કે નહીં? સમય પર ઘર મે આના ચાહીએ, સમય કે પહેલે આ જાના ચાહીએ, જ્યાદા રાત મે ઇધર ઉધર ઘૂમેગા નહીં, ઘૂમેગા તો પોલીસ દંડા મારેગા ઓર ઘર મે ડાંટ પડેગી. ચલિયે, બહુત બહુત ધન્યવાદ સંગીતા કો. સંગીતા કા બાદ અભી નેક્સ્ટ કોન આયેગા, કે નામ હે?
3: સીમા.
2: સીમા સુન લો કરો, સીમા કા સાથ હમ ભી સાથ દેંગે, ઓકે?
4: मछली जल की रानी है,
1: मछली जल की रानी है,
4: जीवन उसका पानी है,
1: जीवन उसका पानी है,
4: हाथ लगाओ डर जाएंगी,
1: हाथ लगाओ डर जाएंगी,
4: बाल निकालो मर जाएंगी,
1: बाल निकालो मर जाएंगी.
2: सही बात है, मछली पानी में रहता है, पानी उनका जीवन है, पानी से निकाल देंगे तो वो छटपटाएगी, और जैसे बच्चों को हम स्कूल से निकाल देंगे तो वो भी रोएगी, है ना? जैसे पानी के लिए मछली कितना आवश्यकता है, पानी मछली के लिए, ऐसे विद्यार्थियों के लिए भी विद्यालय अति आवश्यक है. चलिए कार्यक्रम को आगे बढ़ाते हुए हमारा साथ और एक गुड़िया है तो उनको भी देंगे.
5: हाथी राजा बहुत बड़े,
2: हाथी राजा बहुत बड़े,
5: चुंदेला के कहा चले,
1: चुंदेला के कहा चले,
5: मेरे घर पे आ